You are listening to Geekmala. You are listening to Geekmala. On Lotus FM. એકલા જ આવ્યા અને એકલા જ જવાના, પણ વચ્ચેનો જે ટાઈમ છે ને તે મોજ મજા કરીને જવાના. કેમ છો મિત્રો? હું તમારું સ્વાગત કરું છું ગીતમાળાના આ શોમાં. તમારી ખુશી પારેખ પાછી આવી ગઈ છે અને આશિતભાઈ રજા પર છે, તો આજે કરીશું મજા. અને આજનો સુવિચાર આ રીતના છે, સમય જ્યારે ન્યાય કરે છે સાક્ષીની જરૂર પડતી નથી. સમય જ્યારે ન્યાય કરે છે સાક્ષીની જરૂર પડતી નથી. ઇન ઇંગ્લિશ વોટ ઇટ મીન્સ ઇઝ, when time does justice to you, you require or need no witness. સમય ગમે ત્યારે પણ ન્યાય તો કરે જ છે, ને સમય એક બોજ સરસ વસ્તુ છે જે તમને લાઈફમાં ઘણી બધી વસ્તુઓ શીખવે છે. મારા સાસુ હંમેશા કહે કે જે એક્સપિરિયન્સ શીખવે ને તે કોઈ દિવસ કોઈ નહીં શીખવી શકે. તો સમય જ્યારે ન્યાય કરે છે સાક્ષીની જરૂર પડતી નથી. વોટ અ બ્યુટિફુલ બ્યુટિફુલ સુવિચાર. સાંભળશું એક મજાનું ગીત અને પાછા આવશું આપણા ઉખાણા સાથે.

0: Johannesburg. A musical fusion with Bedouin Bala continues to break records. And now, by public demand, we've added a second show at 3 p.m. at Gold Reef City's Lyric Theatre on Saturday, 20 June. That's right, a second show at 3 p.m. has been added. Tickets from 150 Rand, only from Ticket Pro. A musical fusion with Bedouin Bala.
1: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
2: You are listening to Geet Mala. હું ખુશી પારેખ તમારું પાછું સ્વાગત કરું છું ગીત માળાના આ શો પર. તો સમય થઈ ગયો છે, 10 મિનિટ બાકી છે, પણ આજે જરાક વહેલું કરશું, કોઈ વાત નહીં. આપણે આજે આપનું જે ઉખાણું છે તે આ રીતના છે. પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ. પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ. થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ. પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ. થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ. હું શું છું? ઓલરાઈટ મિત્રો, તો ગેસ કરો કે આનો સાચો જવાબ શું છે અને અમને વોટ્સએપ કરો. ઇટ્સ યલો, ઇટ હેઝ, ઇટ્સ જ્યુસી. And if it comes in contact with your teeth, then it feels quite weird. What is it? તો ફોન ઉઠાવો અને અમને WhatsApp કરો કે આનો જવાબ શું હોઈ શકે. અને અમને WhatsApp કરો કે તમને શો કેવો લાગે છે. અને આજે બીજું ગીત જે આવવાનું છે, the next song that we are going to play is from this famous, famous movie, Dhurandhar. Now you must be thinking કે Dhurandhar તો હિન્દી છે, તો ગુજરાતી ગીત કેવી રીતના? રાઈટ, સમવન હેઝ કન્વર્ટેડ ધીસ સોંગ ગહેરા હુઆ ઇન ટુ અ ગુજરાતી વર્ઝન. પ્લીઝ લિસન એન્ડ એન્જોય ટુ ધીસ બ્યુટિફુલ સોંગ ગહેરા હુઆ ગુજરાતી વર્ઝન, ખુદ રંગ દિલ બાય શાશ્વત સચદેવ. હોપ યુ લાઇક ઇટ.
3: પાપા મમ્મી કે લિયે બેસ્ટ ગિફ્ટ, સારેગામા કારવા.

0: You are listening to Geek Mala. You are listening to Geek Mala. Thursdays 6 to 7 p.m. Thursdays 6 to 7 p.m. on Lotus FM.
1: વેલકમ બેક ટુ ગીતમાલા. હું છું ખુશી પારેખ અને આજે એક જાહેરાત છે. તો આજની જાહેરાત એ રીતના છે કે સ્વામિનારાયણ હિન્દુ મંદિર બેપ્સ જે છે મંદિર ડર્બનમાં, તેમણે યોગા ડે રાખેલો છે ઓન ધ 21st June 2026. 10 વાગે ચાલુ થશે. ઇટ્સ યોગા ફોર વુમન્સ હેલ્થ અને 11 વાગે પતશે. Join the Million Meal Sandwich Prep Drive at 12 and lunch. Dress code, loose fitting and temple appropriate. Bring yoga mat and water bottle. બહુ સરસ ઇનિશિયેટિવ છે, તો જરૂરથી જોડાજો બેપ્સ સાથે 21st June.
0: You are listening to Geek Mala. On Lotus FM.
2: પ્રભુ એને મારા કોઈ ભાઈ બંધ નથી. પ્રભુ તમારા ભાઈ બંધ છે.

0: You are listening to Geekmala. You are listening to Geekmala. On Lotus FM.
1: હું છું ખુશી પારેખ અને ફરીથી તમે જોડાઓ છો ગીતમાળાના આ શોમાં. જે મેં જાહેરાત કરી હતી તેમાં હું એક કરેક્શન કરવા માંગુ છું. આ જે ઇવેન્ટ થાય છે યોગાનો ફોર વુમેન્સ હેલ્થ, ઇટ્સ હેપનિંગ એટ સ્વામિનારાયણ હિન્દુ મંદિર, નોર્થ રાઇડિંગ, જોહાનસબર્ગ. ઇટ્સ હેપનિંગ એટ સ્વામિનારાયણ હિન્દુ મંદિર, નોર્થ રાઇડિંગ, જોહાનસબર્ગ, ઓન ધ 21st ઓફ જૂન 2026 એટ 10 AM. ઓલરાઈટ, તો ઘણા બધાએ મને કીધું કે જરાક ફરીથી સાંભળવું છે તમને ઉખાણું, તો લ્યો સાંભળી લ્યો. પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો દાંતને દાંતનો કાઢે કસ. મતલબ કે દાંતને અડકાય તો તમને આહ એમ થઈ જાય કે ઘણા બધાએ સાચો જવાબ તો આપ્યો છે, પણ એવા બી છે જેણે ખોટા જવાબ આપ્યા છે. તો તમને ગાઈડ કરવા માટે હું એક હિન્ટ આપું. ઓકે, તો એ હિન્ટ એ છે કે એ પીળું હોય છે, એ ગોળ હોય છે, ને એમાં રસ હોય છે.

0: ShopRite's Big Grand Weekend is back. For 4 days only, save up to 50% on deals like Ricoffee Instant Coffee, 800 grams, 2 for 199 Rand. Danone Ultramel Flavored Custard, all variants, 1 kg, only 20 Rand each. Right Brand Maize Meal, 10 kgs, just 59 Rand. Nivea Roll-On, for men or ladies, all variants, 50 mils, only 20 Rand each. And Huggies Gold Value Pack, or Dry Comfort Jumbo Pack, disposable nappies or pants, for 119 Rand each. Valid from Thursday 18 to Sunday 21 June. Only at ShopRite.
1: You are listening to Geek Mala. You are listening to Geek Mala. On Lotus FM.
2: You are listening to Geek Mala ane apde ave janshu apro jawab ke ukhana no jawab shu che. કેટલા બધા મેસેજીસ આવ્યા છે, હું બધાના નામ તો નહીં લઈ શકું, પણ જેણે જેણે મેસેજ મોકલ્યા છે તે છે માયા ઠેલ, અંજના સોલંકી, ભાવેશ દીના હરિલાલ, જયાબેન ફ્રોમ એફિંગમ, હિમેશ મોનિકા ગોવિંદ, આરુષ કયુષ ગોવિંદ, દિવ્યાનભાઈ ગોવિંદ, વિશાખા નલેશ, મોહિની કરસન, અજીત દેસાઈ એન્ડ ફેમિલી. વી હેવ મેસેજ ફ્રોમ શશી બિનોની, ધનસુખભાઈ, જ્યોતિ કાલિદાસ, છાનની ફ્રોમ એપિંગમ, ચંદ્રવતી ઘીવાલા એન્ડ મેની મેની મો.

0: ઘણા બધા લોકોએ મેસેજીસ મોકલ્યા છે અને ઘણા બધા લોકોએ સાચા જવાબ આપ્યા છે. પીળા પીળા પદ્મસિંહને પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ. શું છું હું? ઇટ્સ યલો, ઇટ્સ ગોટ જ્યુસ ઇન ઇટ્સ સ્ટમક એન્ડ ઇટ્સ રાઉન્ડ. ધેટ વોઝ ધ બિગેસ્ટ ગિવ અવે, ઇટ્સ રાઉન્ડ. એ છે લીંબુ. મતલબ કે દાળ ઉપર લીંબુ નીચવીને ના ખાધું હોય તો ગુજરાતીની દાળ દાળ નહીં કહેવાય ને, તો લીંબુ તો બધા જ જમવાનુંમાં જાય છે. આપણા પૌવા બટેકામાં લીંબુ જાય છે, દાળમાં લીંબુ જાય છે, જમવાનું બનાવે તેમાં લીંબુ જાય છે. ધ આન્સર ઇઝ લીંબુ. વેરી વેલ ડન ટુ ઓલ ઓફ ધોઝ હુ ગોટ ઇટ રાઈટ.
1: સબસ્ક્રાઈબ કરો આ ચેનલને.

0: You're listening to Geek Mala.
1: હું છું ખુશી પારેખ અને આ છે ગીત માળાનો શો. આશા કરું છું કે તમને ખૂબ જ મજા આવતી હશે. તો સમય થઈ ગયો છે આપણી શાયરીનો. આજે તો આ છે આજની ખૂબસૂરત શાયરી. તું જોઈએ છે સવારે ઉઠતાની સાથે જ તારો ચહેરો નજર સામે જોઈએ છે. હું ઉદાસ હોઉં ત્યારે ખોળામાં માથું રાખી રડવા માટે તું જોઈએ છે. દિવસમાં 10 વખત કોલ કરી જમ્યા કે નહીં પૂછવા માટે તું જોઈએ છે. કોઈ સુંદર સાંજમાં ખભે માથું મૂકવા માટે તું જોઈએ છે. મને આખી જિંદગી હેરાન કરવા માટે તું જોઈએ છે. બસ કીધું ને તું જોઈએ છે એટલે તું જોઈએ છે. કેવી સરસ શાયરી છે આઈડિયા. મતલબ કે ક્યાં જન્મવાના તે આપણા હાથમાં નથી, ક્યાં મરણ થશે તે પણ આપણા હાથમાં નથી, પણ આજે વચ્ચેનો જે સમય છે ને, જન્મથી મરણનો સમય, તેમાં આપણે શું કરશું તે આપણા હાથમાં છે. ને તે સમય જે છે તે આપણે કોઈ ખૂબસૂરત સાથ મળી જાય ને તો સફર બ્યુટિફુલ ને આસાન બની જાય. તો આ શાયરી બસ એ બ્યુટિફુલ સપોર્ટિવ પાર્ટનર માટે હતી.

0: Lotus FM.
1: You are listening to Geet Mara with your favorite RJ Khushi Parekh. જેની શરૂઆત છે તેનો અંત છે, જેનો અંત છે તેની શરૂઆત છે. એક બહુ જ સરસ મૂવી રિલીઝ થયું છે ઇન્ડિયામાં, જેનું નામ છે કૃષ્ણાવતારમ ધ હાર્ટ હૃદયમ. ઇટ્સ પાર્ટ વન, આઈ થિંક ઇટ્સ મેડ ઇન થ્રી પાર્ટ્સ. જરૂરથી ઇન્સ્ટાગ્રામ પર જોજો, કેવું સરસ મૂવી છે એ. દેટ્સ પાર્ટ વન. ઓકે, એમાં બતાવ્યા છે કૃષ્ણ ભગવાનને, રાધાજીને, રૂકમણીજીની વાર્તા, સત્યભામાની વાર્તા, એના જે એક એક ગીત છે. તો આ મૂવી હિન્દીમાં બન્યું છે ને, એના એક એક જે ગીત છે, ભજન છે, એવા મેઝમરાઇઝિંગ, એવા સરસ છે. તેમાંથી એક ગીત ગાયું છે સોનુ નિગમજીએ, જેનું નામ છે, મતલબ એ ગીત આ રીતના છે કે અંત હી આરંભ હૈ. તો મતલબ ભલે આપણે અત્યારે આપણો શો અંત કરતા છે, પણ અંત નહીં કરશું તો પછી નેક્સ્ટ શો આરંભ કઈ રીતના કરશું? સો Khushi Parekh signing off from Geet Mara. Next coming up, Rivash Soni talk at 7. આશા કરું છું કે તમને આ શો ખૂબ જ પસંદ આવ્યો હશે. મને તો ખૂબ મજા આવી તમારી સાથે આ ટાઈમ સ્પેન્ડ કરીને. તો છોડી જાઉં છું તમને આ બ્યુટિફુલ સોંગ સાથે, જે છે બધું ઓલ રાઈટ છે. મતલબ કે જે થયું તે સારું થયું, જે થાય છે તે પણ સારું થાય છે, જે થશે તે પણ સારું થશે, ભગવદ્ ગીતામાં લખેલું છે ને, તો બધું ઓલરાઇટ છે.
2: સુર મે ગાના સીખીએ પાધાનીસા એપ કે સાથ, એઆઈ પાવર્ડ પર્સનલ મ્યુઝિક ટીચર ફ્રોમ સારેગામા.
3: મારી જિંદગીમાં થોડું ઘણો ટાઈટ છે, પણ બકા